0: রেডিও লীলা ওই জনিং দে থাবলেই দি
1: ngasisi tomchou hui gi luhong bo ri ni he
2: ngasisi ta tomchou hui ju hong dou li bro maning gi che tombi hui ju hong dou yi
1: hai ma tei ma tombi hui ju ngasiro
2: ma ni ngasini kai no
1: phang na gi chen na phang na gi chen na ani ga hong ga ani ga hong ga
2: a do i che tombi hui gi do chen ta thum tha do ning thi ne tau bi ram
1: sa ma nei ne tomchou ko gi su du ma ngai ne no ai ri ngasi dei di ne bom ta ta la ni
2: kai no ta pa hai si bo
1: a kon bo puru ba sel do ngasi de loi khra ne ba adu ne na pum ta ta la ne na hari si
2: hai ma bil phanga da ba kui de ni mitare ni pani le ga phanga ni hai dai ne
1: ai bu adu adu ma ne nong da hai gi
2: hai ma hai kri du di adu o sai won chi ma nong da ne bin do phang bi da ya roi ko
1: a
2: i se tha du he gi do la u ba chen do nong ma jing nu te nang ne na ba sing do ri ne ba
1: sta u ri si di chen do na khwang koi ra ni lohong ba sorat ka na gi choum ba na hot pa sanga ba eh a khoi le ba xe khar khit he man kre khar gi he man kre ba
2: mi tani ye kai nu nga
1: khang ba ngam de du na ne ai na law ri se khang bo
2: ma sinu pa sin hai dor pa si tine lai ta ba lai da lai da ba he atak le kai nu
1: he lai ra ba ga ji har ka nu ngon da ai je contractor nin he contractor
2: thong ma cha ma ga sar ga contractor ni kai hai je sari bin phang chu na tab du da
1: bin phang da lu bu chen do na khang koi ri ni ne thong do wa thok ka che chat pa ngam oi da ni si le ji
2: hai ku ma da na ne hong chu hong re ai khoi dong le he hong de di pha do ba
1: pa la abram ha nate lohong kita bai wadu na mu pal ebrai ba kanate palakano ai yam chaw lakani ko
2: adi wadi ne ai chu yam chaw ning jani khalu ra gane hujik de yam no ai rakhit re
1: ai tam du de ne noi hal sing do lohong bai wa pham am ta pan bau ya ki dam ne maru ne noi ba ji do
2: e nang chu du ma ga ye du di na sa nu pi am kha gyaw jab do yum chi de hong bi ki di do ni pa ma yum de in thok ri do adu ni
1: hong bi ga do wal le ra du da kari ge ma di am hon chen chen li ba ha kari ki ma mon chen chali no ba no pa ma yum da hong ki ba do marai ba pharam ne
2: na re lai ti thi hai je ning dra ga
1: adu wa na ti ne he adu wa na ti ne mai kai da du da no pa ma yum da in tho ki ba wa ni ne
2: o phare da na hu ji ti i sa do yum chi de lak pa hang goi de da na
1: ma du thong na ba man ta je khim ni
2: e
1: ma bu kai do wei lu hong ba ngam mui do ri no ai na hu ji chat li ba kari kari san to ba poyang cheng ma yam se kana gi noi ba ha ma gi o ge da ba ngat na tro phrei da lu hong ba se pam chat ta chal le sen pang ting da teng se kai do ru ni kai do ru da ge ba se
2: wa du wa ra ka na ne sen do pai dra ba ni na ne lu hom ka to ama te sa pi ro nu po yeng je yeng do ting da na ba a du di i mong ju chok lang na dre da na
1: se le te da na thau do wa thok chat pang ngam dre ga de di ne ai tho ni de khang ro thau do wa thong ma yam se chat ta ba ta ra ba su ne yam lem na sa loi do ri ni
2: choi dre yam lem ni yam lem do ri ba
1: ai na ngam moen khan bra na ha ngamoyen khamro mathong cha da ba nga ani hum ni ga thonga han da sasin na ba pokhai ba ya ba ma kon ho ba ama do khang etna ama do ama ko ni ga thamal lo re etna
2: kai no haibiri de bo kai no ba
1: adu dei di thonga han da ma du thamjal ma de ki thabal do thau do wa thau ka chat po u ghid re na ma ya am chandra hai na ga dauri ni ne
2: ngai kho adu bu ya ga dra ne
1: ka do bu ya bu do ka do bu ya ro do no ba ni am nai bu sel pai ba man dauri ni thabal do sel de pai ja baja ni thonga da am de thamam ba gi ne chatre da na ai na hai na dorim ni ne
2: ngai kho di di hai go ma da na ma du na dum pha ra tro
1: hai ma si da gi he na pha ba thora ang ma le tram ni nu pi
2: hai go ma da na ma du na pha ga da ma le bo khoi da lai ba gi ne si ko
1: hing na hing na bo ho na ba ta ba ni ne hai ai thoi dong na pang da ba ni ko nang khang dra ai thoi dong na pang da ba ni
2: kai dong pang u ne ge no yon chana gi nu pa na bo pang ni hai bro
3: ชูไลดนาลาลาลาพ่อมพ่อเอ้อฮอบิฮอบิลาปดากะยิมตปรกตเรโหยเนอายุกางันบสิดากะยดอระเกนเฮนังบ่มามาคอยบไลตบรอนาเนกะมามากะดิอาทะบกมาพัมดะไลบะนินเฮอปุปุดิพอนซุไปดะบะนินะกะยิมตตารัมบรอกะยดอวยอระเกนเฮอปุปุอะคอยบะปาคอยกิทงกานดะเนอะอะมาปอกไคบิโตทานะเม
4: সুবি থামামি হাইবা
3: ওহে পপু পপু মামখইনা বো কইম তাই রাখতাব্র
4: থুইদক পা হাই রাখতেন হাই সনা তুমি
3: মাসি কি পাউছি দছি আওবনি
4: আই কই গিছি দা দি পাউছি দুছু থিং থিং ইউরক পছিনা
3: পপু ইমা খুইদো নুসাইম থিরামনি
4: কনা নবু নুঙাই দইনোন হে থংগাল দা আমদু থামামগা ইস 온토이다.
3: 아이디 이마 코이다 상부수 야미 카이 부부. 아이보 마코이네 인토피키부도 아이암노 하이트. 나순이 빠기 마망드수 야미 카이.
4: 낭 바바기야 낙기야 샤오바두나 니빠마 욘다 인토크두나 롱키바도 부포주 얌농아 형다바리 하우즈띠 아와나 따라바슈 쌍라가 항법하오바 항고이래다나
3: 이마이빠는 인토크비바세 북닝 얌농시 부포
4: 천하 똔비야 이슈나냐 나북닝농시 나부포기 망달랩라래 이슈금나냐 남아기 타모이도슈 가이랑거니도
3: 노비오이 비에 코에기 뿐치세 얌 또올리 부부
4: 하야해 니모노이 비게 용반 땅깍다 마빠마마오이 바이 코이나 마팜마땀 이행이행 하우다나 코팅젤로 바세 아까하이 얌 오이람네
3: 부부
4: 마시나 마람 오이라가 나마하나 주네 부부와라오라 말해 토이독나 마빠 모이리바 욤마시다 아레이레이타 따나나 빵짱짱락바두슈 떠우키드라
3: 이마도 부부닝 톡비키바니나 부부기 낙다 쌍락바도 한고이람가니 부부
4: 오인헤이 나돈비 아두니네헤이 부부낭아시 닝돈봄 호이바사
3: 에코이 마마부디 부부나 얌싸옥나 롱비키하이니
4: 나돈비야
3: 부부
4: 낭나 부부기 망하시다 마예클란 항라리 나자닝온 부디 농시드라 가리미라이 기분호 하이드나 비바니 하이드나 소 낭기 마마나 나마다기 해나 농시바 나띠니 하이 부부기 타모이 농다디 마코야니 막삽마니 날바니니 하이
3: 아도 부부 이마도 본시스 뽀와카 누아이가 다바 만데
4: 오인 하이 가나나디 누아이가니
3: 아이쇼 아이쇼 도망아이 뽀뽀
4: 샤나톤디야
3: 아두나 아이쇼 바바기 염다 이 밤니 하이두나 짱바다 한고 이바 파오이 뽀뽀 이마 이 바기 농시바 이 밤기 농시바 레이야마나 탓두나 탐키바고 콩탕진바 파오바 이 가이세 뽀뽀
4: 나마쇼 마두먹고 이키두나 쉐 마이 따나 나바 셀라까다바 두주 라키드레다나
3: 부부 아도 바우지 까마이 독세 하이노
4: 쿠동 티웨도 요럭라바니나 항무바 따레다나
3: 아이디 정마이 가이 부부
4: 아 부부 젤루라게
3: 아도디 화렌 부부나 할라가 아야무 부부기 낙다 락세기 아이쇼 바우도 얌 따닝이 부부
4: 아 토이독나 수네야 방루루나 칼루노다 아이헨 바 셀 파이럭라다나 탐질럼바 오이리니 마 탐질 루르바니네
3: 아저디 뽀뽀 아야 모허레 락사라게
4: 에 나이코 나이코 이슈니 빠도 까리까리 호나리겐해
3: 랄로리 틱따우리에 뽀뽀
4: 가라보 까나라디에 아두 멍아이 따우루 따우루
3: 세켈헨기 불쿵라울라론 바니다 아이슈 마람마르타 숨살에
4: 힝나나 보호나바니 까리마타 까이디 이슈니 빠가 나코에니나 레이빡 망나나바 미라론바디 너띠도나
3: 좀나숨 이몽마눙 부방암나바 호나바니다 부부
4: 아 파레파레 절로 절로 절로 절로
3: 어이 부부